એના ગીતકી સાથ ભાઈ બહેનોણ, આજ કો લોકરંજની કાર્યક્રમ યહાં પૂરો હોજ. આપ એના કાર્યક્રમમાં આપકી પસંદ કા નિમાડી લોકગીત સુણી શકો છો, ને પત્ર લિખીને હમકો ફરમાઈશ ભેજી શકો છો. પત્ર લખણા કારણે અમારો પતો છે કાર્યક્રમ લોકરંજની, દ્વારા કાર્યક્રમ પ્રમુખ, આકાશવાણી સિવિલ લાઇન્સ ખંડવા, ને ખંડવા કો પિનકોડ 4500001. તો આમાં આજ્ઞા દેવો આપકી વિનંતી બાલા ખા. રામ રામ.